0: 91 MHz Divehi FM. Abadues emmegat.
1: પછી મારા મિત્રો આ મિત્રો કદી ના ફરે કે